યુલ દો છતપા નોઈ બસલ નોઈ બળાઈ ગઈશ. ખચી જગા રોતા તાપમાન 45 રોકચી 50 ડિગ્રી સેલ્સિયસ આસતો લેપચીશ. થેના રો લુ લોશી તુલ છે લન ગતો ગતો સકે ચોરો કે ઝીમઈ એરી ઊંચાઈ ગી સોઈ તે ઇલાકા જોરો રે થે અસર કંચા રુખુક્ષીશ. થન હિંગજી એરી યુલ રો બળાઈ કે ચુછત લુખા હેશ થઝોકચી કે ચુ ખતરા નંગ થે રોકચી ખાના બચાઈ લીકચુશ થે છાઈ ગી બોંઠે ફેંકે. દુરે છતપઈ મોસમ ચુ ન બગતા બોંઠે રહીનીસ જુલાઈ અગસ્ત દોર્યો. થનશેતા માર્ચ અપ્રિલ રોકચી ખચી રાજ્ય જોરો હુશ મેં છતપા ક્યારે ચૂકશીશ. રાજસ્થાન, દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ નંગ બિહાર ચોકસે ગતો ગતો સક્યત રોતા હોશિત મેં છતપા નંગ છે ચુલ્લન ગી સામના લીકચીન છો. વૈજ્ઞાનિક પજી લોશીએશ કી થે પરિવર્તન ખાય ખબ બોંઠે કે એજલો નંગ હોશ મેં છતપાઈ છાઈ બસલ તેજી કારણ જલવાયુ પરિવર્તનેશ. બૂટા તુપચા નોઈ પ્રદૂષણ કંક્રીટ ગીયુલ મોટો રોકચી વાંસીસ મારે ચુખું થે છાઈ રોકચી એરી સકેત ગી તાપમાન બળાઈ કે એશ. થનગી હાલાત રો ગતો ગતો સક્યત છો ગરો નંગીરા તો છતપા તે એશ દફિતો રો રે છતપા કે એશ થે છતપા જી મી જી હોશ મેં પરેશાન કે એશ. છતપઈ અસુવિધા કે દીધાચી મેશ બલકી એરી ઝુક્સ સ્વાસ્થ્ય જો રોરે ખતરનાક હેશ. લોઝુંગ હજારો મી હીટ સ્ટ્રોક ડિહાઈડ્રેશન લો નંગ છતપઈ ગીસી ઝુક્સ ગી સોતી છુઈ કે એલીજી નંગ લુ રોકચી ઝુ કેમેન ગી ગેર તે યેશ. દથે લુ ખા હેશ લો નંગ જો વાતાવરણ ગી એરી સકેત ગી તાપમાન હોશ મેં નોઈ કે થી નંગ વ નવાસ તો છે છે લન કચીશ થઝુ લન રો લુ લોચીશ. થે વખતાં 40 ડિગ્રી રોકચી નોઈ તાપમાન કેમેશ એરી આસપાસ છુઈ નમી કેમેશ નંગ શિચન છે લન લુ કચીશ. થે લુ લોશી તુ લન ગી છાઈ બસલ તેજી અસર બેતે જો શાંગતે શાંગઝી જો મજદૂર જો રીદાંગ લેની પજો નંગ ફિરે લેન લીકચી પજુ કે યેશ. લુ રોકચી ખા ખે કેમિન ગી ગેર તે યેશ લો નંગ સુ તિકો લુ ફો નંગ ઝુક્સ ખચી સંકેત દચીશ. નથત ચક્કર રમેશ ગી પુષા ઝુ લોંગજીસ ઝુક્સ રો કમજોરી ત્રુક્સ રમેન મઈ રલા રૂલે કેમેશ થે છાઈ સ્થિતિ રોકચી યુ નસાવતન ક્યારે ગુંશીશ. થે લુ લન રોકચી બચાવ કેમેનગી લોઈ ઉપાય ભૂંઠે ભેગે. સોતી તું ખલીની છતપા વક્તા એરી ઝુક્સ રોકચી ત્રુક્સ વાંસીશ સોતી ગી રૂપ તો થે બોંઠે ચાના બાર બાર સોતી તુંગની ક્યુમાચી ફિલા એલદે વક્તા સોતી બોતોલ કુર્ચી એલની તિસ્કર રા રાસ્તો થજોની. સોતી એરી ઝુક્સ ગી બોંઠે હોશ મેં ગુંશીશ સોતી મક્યા નંખર હેર મેલીશ. ઓઆરએસ ના ક્યુમાં લીજી નિંબુઈ સોતી બોટી નુચી ગરી સોતી નંગ સસ સસ શેલ રો તુંગમેન ગી લીજી તુંગની. તે છાઈ એરી ઝુક્સ ઝુક્સ તો છતપા વખતાં સોઈ બુચીશ નંગ ઝુક્સ નાના સોતી ગી કમી ક્યારે દચુમીશ. ઈચી ઠૂપ ઠૂપ છતપા રો ફિલા એલદે છુઈ લીની ખાસ કર નીરા વખતા નીરા 12 રોકચી 4 બજાસ તો છાઈ બસલ નોઈ છતપા કેશ. થે વક્તરો ફિલા છુઈ એલમેન ગી કોશિશ લીની. યાઈ યાઈ ફોસ ફોસની ઘેરા રંગ નાંગ તુઈ તુઈ ફોસ થપોસની સુતી ફોસ એરી ઝુક્સ દોરે યાઈ નાંગ થીબ ન બુચીશ. ફિલા લેન તા નંગ પુષા નંગ મોત ખાપશી એલની ખતી કે નંગ ટોપી છતા રસ્તી પુષા નંગ મોત કી બોંઠે નંગ મિક્શેલ તેની મીક કી બોંઠે થે શેત તે નીચી ચુ મીક રે રે નુકસાન લીકચીશ. થે એરાંગ ઝુ નીરા નીચી વખતાં ખાઈ મિક્શેલ તચા હોશ મેં ગુંશીશ. બેતે જી તક હમોટી લીકા ક્યોર ખ્યા જોયન છો વથાઝુક છી ખચી તાલજી ઝુક સ્રો છતપા નોઈ કેયેશ તાલજી યુ ન ડિહાઈડ્રેટ કે થીચીશ થઝુ ખા હેશ લો નંગ ઝુક્સ ગી નાના ગુંશી સોતી ગી માતા છુઈ કે યેલીશ વ બેતે